0: કેરી ફરમાશે જી
1: આપણા
0: બડા શુક્રિયા પ્રોગ્રામ બડા શુક્રિયા દોસ્તો એ રહમતુલ્લાહ તૌલે ફરમાઇશ દસી ઝલમ પખી તે લગે ઠંડી હવા વે મોસમ ગરમી દા હી કાલ આંધી પઈ દેખ બે કુછ મે સોણા મીઠા બિરા કોણ હે હેલો અસલામ અલેકુમ ઓ ખુશિયા ઉની ખુશિયા ઉની ક્યા લે જી ઠીક ઠાક કોણી વે જી મેરે મીઠે ઓય શીનકણ સાદિક અલી મેરા ચંદ ટુકડા મેરા તારા મેરા હાં દા ટુકડા મેરે ખાસ ખોયા મલાઈ મીઠી માકી ચીની પતાસે ક્યા લે જી સાદિક લાલા
2: શુકર છે સાહેબ મહેરબાની બડી મહેરબાની ક્યા લે
0: ક્યા લે જી પ્રોગ્રામ સુન દે વદે વે મુલાજમ દી રહે ગઈ તે તુસે દસો જે તવારી કેરી ફરમાઇશ આઈ જી
2: ઓવા ફરમાઇશ આપણા પરવીન દી આવાજ હે રાંજા શાહ હઝારે દા
0: રાંજા શહેર હઝારે દા
2: તેતા વિકર
0: હેલો આવાજ અડજી પઈ વી
2: મે કે રાંજે દા વિકર ફરમેશ તેલે તો પૂરી કરના
0: જી બિલકુલ ઓ પૂરી કરેસુ તે તો સાડા ગુલામ અગર ન લબ ગયા તે ઇંદી જાતે બીએ કેરા લા દેઉ તાડો
2: યા રીરા માં તોતી દા કોઈ જરા ગાના હોય ઓ લારીવે
0: કેંદા
2: રીરા માં તોતી
0: ઝહીરા માં તોતી
2: યા શ્રેકી દગાના
0: મુશ્કેલ હે બીઓ કોઈ દસ મેરા સોના સાદિક લાલા
2: અચ્છા જી મુની બેગમ દી કોઈ ગઝલ લાડવે
0: મુની બેગમ દી કોઈ ગઝલ હોવે જી બિલકુલ મુની બેગમ દી કે સાદિક લાલા કે યાર દોસ્ત કો અગર સલામ દેવાના ચાહે તા
2: ચલો યાર કુરબાન અલ્લાહ સરદાર લી ટક્કર લાડે
0: ઠીક હે બસ ઇન્શાઅલ્લાહ મુની બેગમ આવે સિયા
2: બસ સારે સોના ના સલામ કે ઇંતઝાર હી બઉ બેઠો ને ને શાર્ટ ટાઈમ હોવે
0: જી બિલકુલ બસ ઠીક થઈ ગયા સાદિક લાલા જીંદા રહે ખુશ રહે સાદિક લાલા હઈ ઘર છીના કણ જબરદસ્ત અવાજ સે જબરદસ્ત ફરમાઇશ હોંદે નીંદે લેકિન ઈ જે ડુ ફરમાઇશ દસે થઈ સકદા સા ઓગે થી વઈનું ટાઈમ અજાયા થીંદા સજણ કાલા ઈ કરેન તો મેં કો આકે ઈ નસીએ છા આબદા પરવીન દી કોશિશ હે સાદિક લાલા ઇન્શાઅલ્લાહ તું સુનસે છા આબદા પરવીન દી ગઝલ તેરે નામે તો હું ઈક પહેલે રહમતુલ્લાહ લાલે ગાલ કીતી આઈ કે અતૌલે દા ગાના મેરે ફરમાઇશ હે ઝલા પખી તે લગે ઠંડી હવા તે વે મોસમ ગરમી દા આવો એ અતૌલે દા ગાના સોંગ રલ કે સુણીએ આવો અતૌલે દી આવાઝ